આકાશવાણી એપણ કાર્યક્રમમાં આપું સબુકે હાર્દિક સ્વાગત છે. મેં છું આપું રેડિયો દગડી ગુડ્ડી નયાલ. આવો સુનું ય કાર્યક્રમ કે જિંદગી કુછ ખૂબસૂરત પલ દગડે બીતુનું. દગડીઓ મોસમમાં બાત કરનું તો પહાડ મિલે ગરમીઓ ગરમીઓ ગરમાહટ હું લાગ રહેતા બ્યાવ ઠંડી હાવ ઓર દોપહર મેં તેજ ઘામ. યસ મોસમ મેં શરીર કે ઠંડક ઓર મન કહે સકૂન દિન બહુ જરૂરી છે. જ્યાં દિન મેં ખૂબ પાણી પીઓ ઓર કિસી નીમો પાણી છાં ઓર પહાડો ઠંડ ઠંડ શીરો પાણી પણ હમાર શરીર કે તાજગી દઉં. હા આજકાલ પહાડું મેં મોસમી ફલ બહાર આ રહે કાફો કિલમાડ હિસાવ ખુમાની આરુ ચુસ્કી ન જાણી કતું મોસમી ફલ આવી જસ સ્વાદિષ્ટ ફલ હમર જો પહાડો મિલું ઉ કાં નહીં મિલું. સિર્ફ ય સ્વાદ ન બઢું બલ્કી સેહત લીજે ફાયદામંદ હું. પ્રકૃતિ જો હમકે અનમોલ ચીજ ગિરાકી વીક જરૂર આનંદ લ્યો. દગડિયો જિંદગી ભાગદોડ મેં હમ કભા આપો કહીં ભૂલ જાનું. નન નન ચિંતા દબાવ ઓર રોજમર્રા પરેશાની કહે પરેશાની મન થકા દો. લેકિન ય સબું બીચ મેં ખુશ રોન લે એક આદત છે ઓર મુસ્કરાતે હુએ કામ કરન સબ હે ફૂલ તાકત. ખુશ પલ આપણ લીજી લે નિકાલ બેરન ચિંતા તનાવ છોડ બેરન. આપણ મનો કામ કરો સંગીત સુન લ્યો ભલ કામ કર લ્યો આપો કે જો હુનર છે ઉગા આગળ બઢા લ્યો. હમર સચ્ચ દગડી હું સંગીત ઇમે બહુ તાકત છે યેલ હમર મન બહુ શાંત રહું. જિંદગી હર દિન સર્વશ્રેષ્ઠ ન હોય હમર જિંદગી જો છે હર દિન પરફેક્ટ ન હોય લેકિન હર દિન કે કુછ ભલ બઢાઈ જા સકી. કભે પરિવાર દગડ હસી ખુશી રૂન યા નાનુક દગડ સકૂન ભરી સેર તનાવ આપું બઠી ભલી કે આપું મેં તનાવ આપું મળી હાવી ન હો તો યા કે આપણ મળી હાવી ન હોઈ. આપણ સ્વાસ્થ્ય ધ્યાન દો દુહરું મુખ મેં મુસ્કાન લૂન દુહરું કે ખુશી દિન યહ મેં ખુશી ઓર કે નહીં સકી. દગડિયો ખુશ રહો ઓર મસ્ત રહો ઓર આકાશવાણી દગડ હમ દગડ જુડતે રહો ઓર યહ ગીત કે હમ આગળ કાબુ લોકો કો સુનું.